0: સાધ મને સ્તમન
1: જો પખણ નવ ચડતર
0: પ્રાણી ગુર ચન લાગત નિસ્તર
1: જવંત કર દીપક પ્રગાસ
0: ગુરદાસ દેખ મન હોય પ્રગાસ
1: જો મહો ધ્યાન મહ માર્ગ પાવે
0: જો સાધુ સંગ મિલ જોત પ્રગટાવે
1: તન સંતન કી બાછ તુર
0: નાને કીયા લોચા બુ
1: મન મૂર્ખ કાહે બિલ લાઈએ
0: પ્રભ લખે કા લખ્યા પાઈએ
1: દુખ સુખ પ્રભ દેવન હાર
0: અવરત આ તુ તિસ ચિતા
1: જો કુછ કરે સોઈ સુખ માન
0: ભૂલા કાહે ફિરે અજાન
1: કોન વસ આઈ તેરા સંગ
0: ડાક્ટર